એનું તો આપણે કોણ રહ્યું ના છે સાથે બોલતા તેલ મેં નહીં રહ્યા બરા સમજાય બધું જાતું આપણે કોણ નવ મહિને